0: અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુઆંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. જે આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચેડ ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગચેડ ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. सरकार वजन अने माप तपासवानी व्यवस्थाने मजबूत बनावा माटे चेकिंग केन्द्रो जीएटीसीएसनी भूमिकानो व्याप वधारशे, जेना माटे 2013ना नियमोमां सुधारो करवामां आव्यो छे। ग्राहक बाबतना मंत्रालये जणाव्यु हतुं कि नवा नियमो हेठळ आ केन्द्रो वजन अने मापनी 23 श्रेणीओनी चकासणी करी शकशे, जेमां पेट्रोल अने डीझल, सीएनजी, एलपीजी, एलएनजी अने હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક

દર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદર વીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેશ કુજુરે રજત, જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, જોકે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે આઈપીએલમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ठंडी मठुठ माई ने हूँ तो कपड़ू थी गयो हाय हाय हाय हाय गजब थी गयो रे भाई गजब थी गयो हाय हाय हाय गजब थी गयो रे भाई गजब थी गयो मीन मकर मेश सासू ने करू भैंस मीन मकर मेश सासू ने करू
1: છાના માના આપણે તો બેસાય જ નહીં અને આપણે જોઈએ તો બેસવું પણ ન જોઈએ કારણ કે સમય થયો છે કાર્યક્રમ ગીત ગુજરીનો અને હાજર થઈ ગયા છે અમે તમારા માટે આ સરસ મજાનો કાર્યક્રમ લઈને હું છું તમારો દોસ્ત આરજે સચિન વજાણી અને આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100 મેગાહર્ટઝ FM ગોલ્ડ ચેનલ પર આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુજરી શું કહો છો દોસ્તો રવિવારનો દિવસ છે સાંજનો સમય થવા આવ્યો છે એટલે જમી કરીને પરવારી તો ગયા જ હશો અને હવે ચા પાણીની તૈયારી પણ કરી રહ્યા હશો ચા પાણી નાસ્તાની વારી થઈ છે મિત્રો તો સરસ મજાનો ફેમિલી ટાઈમ પણ

આજે સ્પેન્ડ કરી રહ્યા હશો ફેમિલી સાથે, બરાબર ને? કે કશે કંઈક બહાર જવાની પ્લાનિંગ છે, જે પણ હોય તમે કશે ફરવા જાઓ, ન જાઓ, ફેમિલી સાથે સમય પસાર કરો કે મિત્રો સાથે ગપ્પા ગોષ્ટી મારવા બેસો, કે સાંજે કશે કોઈ ડિનર પાર્ટી કે કેન્ડલ લાઇટ ડિનરનો કોઈ પ્લાન હોય તો પણ કશો વાંધો નહીં. હમણાં તો આપણે સાંભળતા રહેવાનું છે આ સરસ મજાના તમારા ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આ સરસ મજાનું ગીત હમણાં આપણે સાંભળ્યું મહેન્દ્ર કપૂર તથા ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. મિત્રો, આપણે કાર્યક્રમમાં આગળ પણ એક બીજું ગીત સાંભળીશું, એ પણ એક ભાઈ માટે. પણ હવે આ ભાઈ માટેનું ગીત કેમ સાંભળીશું? આપણે પહેલું ગીત સાંભળ્યું એમાં પણ ભાઈની વાત આવી કે ભાઈ ગજબ થઈ ગયો, એટલે કોઈ ભાઈને ઉદ્દેશ્યની વાત કરવામાં આવી. આગળનું જે બીજું ગીત આપણે સાંભળવાનું છે એમાં પણ એક ભાઈની વાત થશે, એટલે ભાઈની વાત થશે. ઇન શોર્ટ, ભાઈના લગ્ન માટેની એક સરસ મજાની ટીખળ એમાં થવાની છે જે ગીત આપણે સાંભળીશું એમાં. પણ આ વાત કેમ, ભાઈની વાત કેમ, એ હું તમને જણાવીશ આ સરસ મજાના ગીત પછી. હમણાં આપણે સાંભળીએ સરસ મજાનું ગીત જેના ગાયક સ્વર કલાકાર છે માધવી પંડ્યા.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: શ્રોતા મિત્રો, સરસ મજાનું આ રમૂજ ગીત હમણાં આપણે સાંભળ્યું માધવી પંડ્યા અને સાથીઓના સ્વરમાં, જેમાં ભાઈના માટે જે વહુ લાવવાની છે એ વહુને સાસરી આવવા માટે કેવી રીતે મનાવીને એની સરસ મજાની વાત કરવામાં આવી. પણ હવે આ જે સમય થયો છે એ સમય થયો છે આપણા શબ્દ સાધના સેગમેન્ટનો. અને તમે સમજી જ ગયા હશો કે આજે આપણે ભાઈની વાત કરી રહ્યા છીએ. એની પાછળનું કારણ એ છે કે આજે છે નેશનલ

ફાધર્સ ડે એટલે કે આજે ભાઈઓને યાદ કરવાનો દિવસ છે. હા, આપણે ફાધર્સ ડે, મધર્સ ડે, વુમન્સ ડે, સિસ્ટર્સ ડે આ બધા દિવસો તો આપણે ઉજવતા જોઈએ છીએ, પણ ભાઈઓ માટેનો દિવસ આજે આવ્યો છે. અને આજે જો હજી સુધી તમે તમારા ભાઈને આ બ્રધર્સ ડે વિશ ન કર્યું હોય તો ચોક્કસથી વિશ કરી દેજો, કારણ કે આ ભાઈ જ છે જે પરિવારની જવાબદારી બહુ સારી રીતે નિભાવી દેતા હોય છે. આ ભાઈઓ જ છે જે ક્યારે પોતાના મનની વાત સામેથી ન કહે, પણ તમારા મનમાં જે વાત ચાલી રહી હોય ને એ સરળતાથી સમજી જતા હોય છે. આવી તો મિત્રો ભાઈઓની ઘણી વાતો છે કરવા માટે જો જોવા જઈએ તો, પણ આજ આપણો શબ્દ સાધના સેગમેન્ટનો સમય થયો છે. એમાં આજે તમારે મને આજે ભાઈ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો જણાવવાના છે. હવે મિત્રો ભાઈ માટેના જે સમાનાર્થી શબ્દો છે એ આપણે અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. તમે આ શબ્દ સાધના સેગમેન્ટમાં કોઈ પણ તમારી જે ભાષા હોય, માત્ર ગુજરાતી નહીં પણ હિન્દી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને બીજી કોઈ પણ ભાષા જો તમને આવડતી હોય એમાં આ ભાઈ માટેના જે સમાનાર્થી શબ્દો આપને ખબર હોય એ ચોક્કસથી મને જણાવી શકો છો. અને એ સમાનાર્થી શબ્દો જણાવવા માટે આપ મને ફોન કરી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. આપણે મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું, પણ એ પહેલાં આપણે અહીં તમારા માટે પ્રસારિત કરવા જઈ રહ્યા છે અમારા દિલ્હી કેન્દ્રથી એક સરસ મજાનો કાર્યક્રમ, એટલે કે એક પોડકાસ્ટ સિરીઝ છે જેનું નામ છે પીપલ્સ પદ્મ. અને આ એપિસોડ, આ જે સિરીઝ છે પોડકાસ્ટ સિરીઝ, એના 16મા એપિસોડનું પુનઃપ્રસારણ હમણાં આપના માટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે મળીશું બરાબર 3:25. પણ ત્યાં સુધી હમણાં આપણે રાહ જોઈએ આ પોડકાસ્ટ સિરીઝની, પીપલ્સ પદ્મની. અને હા, એ સાથે સાથે તમે મને ભાઈના સમાનાર્થી શબ્દો ચોક્કસ જણાવતા રહેજો, હું તમારા ફોનની રાહ જોઈશ.

0: ભાઈ બહેનની હસી મજાક ચાલતી હોય મિત્રો, તો એ અટકવાનું નામ ક્યારે લઈએ જ નહીં. સાચી વાત ને, તમારે પોતે પણ એ વસ્તુનો અનુભવ હશે જ એવું મને લાગે છે, પણ વાંધો નહીં. આપણે આ સમય થયો છે, હવે રવિવારનો દિવસ છે, એટલે આપના માટે અમે રજૂ કરીએ છીએ દર રવિવારની જેમ સર્જક વિશેષ શ્રેણી, જેમાં આજે આપણે સાંભળીશું પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનો ભાગ 22મો. પ્રસ્તુતકર્તા અને વાચક સ્વર છે વૈશાલી ત્રિવેદીનો. તો આવો સાંભળીએ આ સર્જક વિશેષ શ્રેણીમાં પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવનો ભાગ 22મો.
1: નવલકથા પઠન મળેલા જીવ.

અને જીવી વચ્ચે કાંઈક આડા સંબંધો છે નો વાયરો આખા એ ગામમાં ફરી વળ્યો. ગામના મોઢે કાંઈ તાળા દેવાય છે? આ બાજુ ધૂળિયાના અને સાસુના ત્રાસ મૂંગા મોઢે સહી રહેલી જીવીના હૃદયે એક જ આશા હતી કે ક્યારેક તો કાનજી એનું મોં દેખાડે અને ક્યારેક એ પોતાના હૃદયની વેદના ભલે બોલીને નહીં પણ એકબીજાને જોઈને પણ એના સુધી પહોંચાડી શકે અને કાંઈક હૈયાધારણ મેળવી શકે. એક દિવસ પોતાનાથી ન રહેવાતા એ કાનજીના ખેતરે જઈ ચઢે છે અને એના ઝાકળિયામાં એ બંને જણા ઘણા વખતો પછી મળે છે. કઈક અંશે જાણે બંનેના હૃદયનો તોલ છૂટી જતો હોય એમ એકબીજામાં સમાઈ જવા જાણે ઉતાવળા બને છે, પણ સમય બંનેને સાચવી લે છે અને તેઓ સમયને સાચવી લે છે. અને એ નબળી ક્ષણ પછી કાનજી નક્કી કરે છે કે આજ પછી ક્યારે એ જીવીને મળશે તો નહીં પણ એની સામે પણ નહીં જુએ, એને પોતાના હૃદયમાંથી, પોતાના માનસમાંથી અને પોતાના જીવનમાંથી જ હંમેશને માટે જાકારો આપી દેશે. પણ આ નિર્ણય, આ નિર્ધાર જીવીને જીરવવો ખૂબ જ અકારો થઈ પડે છે. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 22, પ્રકરણ 9, વિજોગની વેદના. ઘઉંના વાવેતર પર ગુલાબી કિરણ પાડતો શિયાળાનો સૂર્ય ઊંચે ને ઊંચે ચડી રહ્યો હતો. રાતના અંધારામાં છોડની ટોચે આવી બેઠેલા ઝાકળબિંદુઓ આસ્તે આસ્તે લોપ થઈ રહ્યા હતા. માથે માણ તથા બગલમાં ઘડો રાખી સાડલાના સોળિયામાં હાથ છુપાવતી પાનીહારીઓની હાર પણ કૂવા તરફ ચાલુ થઈ ગઈ હતી. છૂટા છવાયા ખેતરોમાં કોસના ચિકરૂક ચિકરૂક અવાજ પણ આવવા લાગ્યા. કાનજી તથા હીરો હજુ ઝાકળિયામાં જ હતા. વચ્ચેના તાપણામાં એક જાડું લાકડું બળી રહ્યું હતું. બેઉ બાજુ કરેલા પરાળના સાથરા ઉપર પાથરેલી ગોદડીઓ હજી એમને એમ જ હતી. ગોદડીઓમાં વિટાઈને બેઠેલા બેઉ જણ હુક્કાની આપલે કરી રહ્યા હતા. એકાએક નજીકના કોસનો અવાજ કાને પડ્યો. લે ઉઠ હેડ હીરા, મન કોસ જોડી આપીને પછી જા ઘેર જવું હોય તો, એટલામાં તો હું આ એક પાંખડી પૂરી એ કરી દઈશ, કહેતો કાનજી ઊભો થયો ને બોલ્યો, હું પેલી પાંખડીનું નાખું? અરે તું એકવાર કોસ જોડને, આ અધૂરી પૂરી કરી આપીને જ હું ઘેર જઈશ, પછી તું તારે એકલો એકલો મથિયા કરજે, કહેતો હીરો પણ ઊભો થયો. લે એ ઠીક છે, કઈ કાનજી ઝાકળિયા બહાર નીકળ્યો. બગાસા સાથે હાથ ઊંચા કરીને આળસ મરડતા હીરો બોલ્યો, ઓહો હો, દન તો ખાસો ચડી ગયો છે ને કાંઈ? ના, ત્યારે તારી વાત જોતો બેસી રહેશે, કઈ હસતો હસતો કાનજી જમણી બાજુ વળ્યો. ખેતરને શેડે વહેલી પરોળે પળાવેલા લાંબી રાશ બાંધી ચરવા મૂકેલા બે બળદ લાવી કોસે જોતરી દીધા. બળદ કદમાં ભલે નાના હતા પણ લોહીમાં તો વનમાં ફરતા લીલ જેવા જ હતા, એટલે તો કાનજીના બળદો માટે ગામમાં કહેવત જેવું થઈ પડ્યું, બળદ જોવા હોય તો કાના ખુશાલને ત્યાં. કાનજીએ કોસ ભરી બળદોના પૂંછડા પર બે હાથ મૂક્યા. ભોયની લગોલગ મો રાખીને ચાલતા બળદોએ જાણે ખાલી કોસ ન કાઢતા હોય એમ સડસડાટ કોસને ખેંચી કાઢ્યો, બીજો કોસ કાઢ્યો, પણ ત્રીજે કોસે તો એણે બળદોને ઊભા રાખ્યા. અલાણીની બાજુમાંથી એક પાનાનું પડીકું લઈને પૈડાની ધરીમાં થોડી થોડી ભૂક્કી ભરી દીધી અને પછી તો એ પૈડામાંથી ઉઠતા મધુર અવાજ સાથે કાનજીએ દોહરા ગાવા પણ શરૂ કર્યા. કોસમાં ગવાતા દોહરાનો ઢાળ જ એવો છે કે ઢાળના

मुहावरा વાળો કોઈ પણ માણસ ગદ્યનું પદ્ય બનાવતો કે ગાઈ શકે। આવી રીતે ઘણા યુવાનો મનને ઉઠાવે દોહરા ગાતા, પણ જ્યારે કાનજી ગાતો ત્યારે તો ઘણા લોકો માની જ શકતા ન હતા કે એની ગાંઠના ગાય છે। ઘણા તો શીખવા માટે આજીજી પણ કરતા ને કાનજી કહેતો, એ તો ભાઈ એ વખતે પાનો ચડ્યો તો એટલે ગાઈ નાખ્યું, બાકી આમ મને મૂળે થોડા છે કે હું તમને શીખવાડું। છતાંય લોકો ન માનત, પણ જ્યાં રોજના નવા નવા નીકળવા માંડ્યા ત્યારે તો માનવું જ થયું। કોઈ વેમિલાએ તો કાનજી પાસેથી ગજરા મારું, સદેવન સાવળિંગા, રાજા રિસાળુ તથા ભજન વગેરેની ચોપડીઓ લઈ લઈને ભગત પાસે વંચાવી જોઈ, પણ અંદર એમાંના દોહરા હોય તો મળે ને? અને જે કાંઈ હતા એ તો આ લોકના જાણીતા હતા, પણ કાનજીના આ દોહરાની ખરી મજા તો જ્યારે પૂરેપૂરા રંગમાં હોય ત્યારે જ આવતી। હીરાનું આ ખેતર પાણિયારાથી ઠીક ઠીક દૂર હતું, પણ ત્યાં રહે રહે ગામનો ઢાળ ઉતરતી પાણિયારાની આખી કેડી અને કૂવો બધું એ દેખાતું હતું। પાણીની હેલ ભરી ચાલી જતી યુવતીને નજીકથી જોવા કરતાં દૂરથી જોવામાં જ ખરી મજા તો રહેલી છે। સામેથી આવતી યુવતી સાથે વાતો કરતી ઘડીભર થંભે તો કોકવાર વળી ખભે નાખેલા દોરડાનો ચાબુક મારી સામેથી પ્રહાર ઝીલે। એકલી હોય ત્યારે આમ તેમ ડોક ફેરવી બેડાને હવામાં ફેરવતી આસપાસ નજર નાખે, પણ આ બધું તો જોનાર વ્યક્તિ દૂર હોય ત્યારે જ જોવા મળે। પાણિયારાની આ હરીભરી વાટ જોઈને ઘણે દિવસે કાનજી આજ વળી પાછો રંગમાં આવ્યો હતો। ગોઠિયા હો શિયાળુ વાયરે કાળજા કંપી જતા, પણ લ્યા જોબનને વાયરે તો કાળજા કયા નથી કરતા। એક બાજુને શેડે પાણી વાળતા હીરાએ ટાપશી પૂરી, એ વાયરા તો કોઈ જુદા જ હો ભાઈ, હેળો મારા વીરા કઈ કાનજીએ કોસના ચિકરૂક ચિકરૂક અવાજમાં વળી એનો છૂટો સાથ ભેળવ્યો। ગોઠિયા ભાઈ મુઠ્ઠીએ વડા જનમારામાં આશુ વળી, બંધવા વિજોગની ઘડીઓ જુગ જેવડી કેમ લાગતી ને। હીરો બબડ્યો, એ એવું ન લાગે તો પછી વિજોગશે ના? સવારથી લલકારે ચડેલા કાનજીના છેલ્લા દોહરાએ તો પાણી ભરવા આવેલી જીવીના હૈયામાં ઉલ્કાપાત મચાવ્યો। પાણિયારીઓમાંથી એકે તો કહ્યું પણ ખરું, લે આ કાનોભાઈ કેમ અહીં આટલા બધા ખીલ્યા છે તને જોઈને જ તો, બીજીએ મશ્કરી કરી, ના રે ભાઈ આપણામાં શા એવા રૂપ બળ્યા છે કે કોઈ મોહી પડે ને એ વળી દોરા ગાય। જીવી સામે કતરાતી આંખે જોતા પહેલી બોલી, પરંતુ જીવીનો જીવ આજ કોઠામાં ન હતો, કોક એને જાણે ખેંચી રહ્યો હતો, ઘાંટો પાડીને કોક એને બોલાવતું હતું, કહેતું હતું, હે ગોઠિયા આંખડી મારી ચોટલા ભાળી પૂઠે પૂઠે ફરતી, વીરા લાંબી વેણીઓની એકદી એવી ખાંતો હતી। જીવીએ ખાલી બેડું એક બાજુ મૂકતા હીરાની બેન નાથીને કહ્યું, લે હું જરા ચીલની ભાજી વેણી આવું, ક્યાંથી વેણશો? આ ખેતરમાંથી જ તો। અને નાથીને જાણે ભગવાને જ બોલાવી હોય એમ બોલી, લે એના કરતાં તો મારા ખેતરમાં જ જાઓ ને, ઘડીકમાં વેણતાકને આવતા રહેશો, અહીં જોઉં તો ખરી, નહીં મળે તો પછી ત્યાં જઈશ, કહેતી જીવી બાજુના ખેતરમાં બેઠી। હું ત્યારે એક બેડું રેડી આવું એટલામાં, ભલે પણ હેડજો જટ પાછા, કહેતા જીવી ખેતરમાં પ્રવેશી। અને પછી તો નીચા વળી ચીલ તોડતી અને ખોળે ઘાલતી જીવી નાકની દાંડી સામે સીધી જ જઈ રહી હતી। કોક જોતું હશે, શું કહેશે એવી ફળક હતી એ પણ હવે ઉડી ગઈ હતી। ઘડીક પછી તો દોહરાના ભાવાર્થમાં જ એનું અંગે અંગ હૃદયના ધબકારા અને એનો સમસ્ત આત્મા પરોવાઈ ગયા હતા। આગલા દોહરાના અનુસંધાનમાં એનું દિલ જાણે બોલતું હતું, દ્રવતું હતું, લાંબી વેણીઓની એને ક્યાં વળી ખાંતો હતી, અને બીજા દોહરાને કાન માંડીને સાંભળ્યો, બંધવા વાટે જતા વેણીઓ મળી પણ ઈ તો પારે પડી, ગોઠિયા લાંબી રે વેણીઓ તો કાળજે રે વિટાઈ વળી। જીવીને ક્ષણભર તો શંકા થઈ, કોણ જાણે કોની વાત હશે, પરંતુ ઊંડે ઊંડે એને તો ખાતરી જ હતી કે આ બધું કાનજી આજ પોતાને જ કહી રહ્યો છે, દિલનો ઉભરો ઠાલવી રહ્યો છે। જીવી વળી મન સાથે બબડી, કાળજે વિટાઈ વળી હતી તો પછી શા માટે એ વેણીઓ વોરી નહીં, કોણે ના પાડી હતી? ત્યાં તો વળી કોસ ચાલુ થયો અને વળી દોહરો સંભળાયો,
રે ગોઠિયા ને કાજળ કાળી.

पड़ा। बंधवा भाई वेणियो ने खातो बंधाय आजे धुंधड़ा धुंधड़ा। अने जाने आ शोक में डूबी गया होय एम बड़ोदो ने धीमा पड़ेला जोईने कांजीए हेलो मारा वीरा कहीने पूछड़े हाथ दीधा। कोस कूवा में उतरता वळी पाछू पाणियारा तरफ जोयू। जीवीने एने छेटेथी ज ओळखी लीधी हती। हवे तो ए छेक खेतरने शेढ़े आवी पहोंची हती। हवा में फरफरता एना आसमानी पोमचा ने घड़ीभर जोई रह्यो। बेव नजरो आज घणा दिवसे भेगी थई। कांजीनी नजर शरमनी मारी नीचे ढळी गई। જ્યારે જીવી તો હજુ એની અણીયાણી આંખ વડે ઠપકો વરસાવી રહી હતી। મનમાં જાણે થતું ન હોય ક્યાં ફરી ગયો છે એનો એ જ તો છે। અને ભાન આવતા વળી પાછી ચીલ વણવા માંડી। કોસ ચાલુ થયો પણ આ વખત કાનજીથી દોહરો ન ગાઈ શકાયો। હમણાં અહીં આવશે એવી આશામાં એણે ત્રીજો કોસ પણ ઠાલો કર્યો। પણ જીવી તો હજુ એ ત્યાં જ અટવાતી હતી। ત્યાંથી કદાચ બારોબાર પાણિયારા તરફ પણ ચાલતી થાય એ ડર લાગતા કાનજી બોલ્યા વગર રહી જ ન શક્યો। કેમ બારોબાર જેવા વિચાર છે કે શું? કોસ ભરતા કાનજીએ પૂછ્યું। ઉપાડેલી ચીલના મૂળિયા તોડતા જીવી બોલી હાસ તો તમારી આંખોમાં તો હવે ફૂલ પડ્યા, બધું ધૂંધળું દેખાય, પછી પાસે આવીને શું? ભરેલા કોસને બીજી વાર ખેંચી જોતા કાનજીએ કહ્યું એ ખરું, પણ અમીનો કૂંપો તો મુઈલાએ સજીવન કરે છે, તો એનાથી મારું આટલું ફૂલે નહીં મટી જાય કે કંઈ? જેનાથી ફૂલ પડ્યું એનાથી તો ફૂલ ઉલટું વધે કે ઓછું થાય? કઈ કાનજી તરફ જોતા જીવી ફિક્કુ હસી। કાનજીએ વળી પાછો વરત ખેંચ્યો ને બોલ્યો પણ તને ખબર છે, વીછી કરડે તો એના ઉપર એ જ ડંગ ઘસીને ચોપડતા તરત બધું ઝેર ચૂસાઈ જાય છે, આ એવું જ છે, કઈ જીવી સામે જોઈ હસી રહ્યો। ભાન આવતા બળદોના પૂંછડા પર હાથ મૂકતા બોલ્યો હું વળતો આવું છું।

આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 મેગાહર્ટઝ એફએમ ગોલ્ડ ચેનલ પર આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી અને હું છું આપનો દોસ્ત આરજે સચિન વજાણી. શ્રોતાઓ, આજે નેશનલ બ્રધર્સ ડે પર ભાઈઓની આપણે વાત કરી રહ્યા છે. ઘણા શ્રોતા મિત્રોના ફોન આવી રહ્યા છે અને તેમણે ભાઈ આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો અમારા સુધી પહોંચાડ્યા છે અને કેટલાક શ્રોતા મિત્રો એવા પણ હતા જેમણે પોતાના મનની વાત, પોતાના ભાઈ સાથેની લાગણીશીલ વાતો અમારી સાથે શેર કરી અને એ વાતો કરતાં કરતાં એ વાતની અમને જાણ તો થઈ જ કે ભાઈને યાદ કરતાં કરતાં એક બહેનના ગળામાં ડૂમો તો ભરાય જ આવે છે. કારણ કે સાસરે ગયેલી બહેન માટે એનો ભાઈ જ, એનો વીરો જ એ જ વ્યક્તિ હોય છે જેને એ સૌથી વધારે યાદ કરતી હોય છે. મિત્રો, ભાઈ બહેનની વાત થતી હોય છે તો ભાઈ બહેનની વાતમાં આપણે સામાન્યપણે આ ગીત બહેનોના માટે યાદ કરીને સાંભળતા હોઈએ છીએ, માણતા હોઈએ છીએ. પણ આજે જ્યારે ભાઈઓની વાત થઈ રહી છે ત્યારે પણ આ ગીતને આપણે ચોક્કસથી યાદ કરીએ. અને હા, યાદ કરવાનું કારણ એ પણ એકનું બીજું રીઝન છે કે આપની પાસેથી આ ગીતની ફરમાઈશ પણ અમને ઘણી મળી છે આજના જ દિવસમાં, આજના જ કાર્યક્રમમાં. તો ચાલો તમારી ફરમાઈશને પણ આપણે માન આપીએ અને સાંભળીએ આશિષ દેસાઈ તથા ફોરમ દેસાઈના સ્વરમાં સોનબાઈની ચોંડેડી ફિલ્મનું આ સરસ મજાનું ગીત.

સોનબાઈની ચૂંદડી. તો તમે તો આપણે હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને હવે આ સમય થયો છે શબ્દસાધના સેગમેન્ટનો. આપણે શબ્દસાધના સેગમેન્ટમાં આજે મેં પૂછ્યું હતું કે ભાઈ આજે શબ્દ છે, આજે સંબંધ છે ભાઈ સાથેનો, તે ભાઈના સંબંધાર્થી શબ્દો શું છે. તમને જે પણ ભાષા ખબર હોય એ ભાષામાં તમે એના સંબંધાર્થી શબ્દો મારા સુધી પહોંચાડી શકો છો. અને જેટલા પણ શ્રોતા મિત્રોના ફોન આવ્યા તેમણે સાચા જ જવાબ આપ્યા છે. હવે એ જે શબ્દો આપણે મારા સુધી પહોંચાડ્યા છે એ આ પ્રમાણે છે. ભાઈને આપણે બંધુ કહી શકીએ છીએ, બાંધવ કહી શકીએ છીએ, માં જાયો કહી શકાય છે, સહોદર કહીએ છીએ, ભ્રાતા કહી શકીએ છીએ, તાત કહેવાય, મોટો ભાઈ હોય તો એને અગ્રજ અને નાનો ભાઈ હોય તો અનુજ. આ ઉપરાંત બિરાદર પણ આપણે ઘણીવાર બોલતા હોઈએ કે બિરાદર ક્યાં ચાલ રહે ભાઈ, ભાઈલો પણ આપણે કહેવાય. વીર અથવા વીરો શબ્દ પણ આપણે વાપરતા હોઈએ છીએ. અને ભૈયા જેને હિન્દીમાં આપણે ભાઈને સંબોધન કરીને બોલાવતા હોઈએ છીએ. એટલે મિત્રો આવા તો ઘણા બધા શબ્દો છે જે આપણે ભાઈ માટે વાપરતા હોઈએ છીએ. હવે કાર્યક્રમનું અંતિમ ગીત મિત્રો આપણે સાંભળીએ અને છૂટા પડીએ. જે અંતિમ ગીત આપણે સાંભળીશું એ અંતિમ ગીતના જે ગાયક કલાકારો છે એની વાત કરું તો એમાં છે લલિતિયા મુનશો, વિનોદ રાઠોડ તથા કિશોરભાઈ મનરાજા. એટલે મિત્રો આ સરસ મજાનું ગીત સાંભળીએ અને મને એટલે કે તમારા દોસ્ત આરજે સચિન વજાણીને આ કાર્યક્રમ ગીત ગુર્જરી સમાપ્ત કરવાની અનુમતિ આપો. ફરીથી મળીશું આવી જ રીતે નવા વિચાર, નવા વિષય, નવા શબ્દ અને નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર, જેને અમારા દિલ્હી કે નથી રિલે કરવામાં આવશે. પણ ત્યાં સુધી આપ સાંભળતા રહો આ સરસ મજાનું એનર્જેટિક ભાઈ માટેનું સોંગ.